0: 같은 소리가 서 있고 욱서건배 능력은 와이들간 능력은 나가사치만에 쓰고 가와 합의 수나지였담 욱서 고려지 욱서법 일약치가 욕하는 것이 약속지 자이트는 오늘 늑하루등은 나오고메 따따하루등 아따쿠따하루등 도티티토리엔 크와욕하나 하치쿠 도티티쿠미타 욱서가 간두박세야가 또일루등 늑수두스훗 누나는 흑박스는 일인나오메 인시고르다순노쿠따깜따 누나는 흑박삼 Аллахын хүмүүс цаасан. Өмнөөн цаас чуудын магадгүй нэхдэг. Хамгийн хэвтэй уран хааны түгнэ хэлвэ. Баяхэя цаасан юу балоо.
1: Вакка We Avantalawa. Today's Casey Kate's word of the day. Akwiyakta. Go play. Akwiyakta. Go play. Akwiyakta. Go play. Akwiyakta. Chislaman. Go play outside. Akwiyakta. Chislaman. Go play outside. Akwiyakta. Go play. Akwiyakta. Kriyana Chaknak Mitchernilucci.